ચાલો તો આપણે એક સતત કાર્યક્રમ અષ્ટો પ્રહર. હા, કાર્યક્રમ અમે ઇથે સમાપ્ત કરતા હો. આપણે એક હતા આકાશવાણી મુંબઈ કેન્દ્રથી AIR DTH ઉપગ્રહ વાહિનીથી કાર્યક્રમ. મધ્ય રાત્રિ 12:30 હોતા હેત સાદર કરતા હો ચિત્રપટ સંગીતાચા કાર્યક્રમ ગીત બહાર. गीतबहार या कार्यक्रमात आपण ऐकणार आहात सैराट या चित्रपटातील गीत. अजय गोगावले यांनी गायलेलं, अजय अतुल यांचं गीत आणि संगीत.